0: अभी आप सुन रहे थे श्री रामचरितमानस गान, गायक स्वर था सुरेश वाड़कर का। आकाशवाणी का ये खंडवा केंद्र है, लीजिए अब सुनिए कृषि चर्चा।
1: भाई बहनोनी राम राम। हमारी आज की कृषि चर्चा को विषय छे प्राकृतिक खेती आज की आवश्यकता। नवाचक स्वर छे माधुरी सेन को। ભાઈ બહેનોની, પ્રાકૃતિક ખેતી જે નેચરલ ફાર્મિંગ ભી કયો જાય છે, એ એક અસી કૃષિ પ્રણાલી છે જે રાસાયણિક ઉર્વરક ન કીટનાશક નકા ઉપયોગ કા બિના કરી જાય છે। ન ઈ કૃષિ પારિસ્થિતિકી પર આધારિત છે જેમાં ફસલ પેડ ન પશુધન ખ એકીકૃત કર્યો જાય છે। ન સ્થાનીય રૂપથી ઉપલબ્ધ સંસાધન કો ઉપયોગ ભી કયો જાય છે। પ્રાકૃતિક ખેતીમાં કિની ભી પ્રકાર કા રાસાયણિક ઉર્વરક યા ખરપતવાર નાશક કો ઉપયોગ નહીં કિયો જાતો હૈ। ઈ ખેતી પ્રણાલી સ્થાનીય રૂપથી ઉપલબ્ધ સંસાધન જસા કી ગોબર ગૌમૂત્ર ન વિભિન્ન પ્રકાર કી વનસ્પતિ કો ઉપયોગ કરજ। સાથ જ પ્રાકૃતિક ખેતીમાં વિભિન્ન પ્રકાર કી ફસલ ન ભી ઉગાઈ જાય જેકાસી જૈવ વિવિધતા બની રહે। પ્રાકૃતિક ખેતી મિટ્ટી કા સ્વાસ્થ્ય કા બહેતર બનાના પર ધ્યાન કેન્દ્રિત કરજ જેકાસી ફસલ કી પેદાવાર બઢજ ન મિટ્ટી કી ઉર્વરતા બની રહેજ। પ્રાકૃતિક ખેતી પર્યાવરણ કા અનુકૂળ છે।